श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजाती कार्यक्रम गीतमाला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीतमाला कार्यक्रम दर गुरुवारे आपनी समझ रजूआत करानी पूरी कोशिश करे छे रातना 8 थी 10 कलाके 102.8 FM पर या तो www.diversefm.com पर। 102.8 FM या तो डेब रेडियो पर लूटन डस्टेबल हाउटन रिचेस लाइटन बजर्ड एल्सबरी मिल्टन किंग्स हेलो डेव मिल्टन किंग्स सिडनी न्यूपोर्ट पेगनल ने आ बाजू नॉर्थम्प्टन ना टोचमा अने आ बाजू बेडफोर्ड बाजू आवी जाए ज्यां राठौर साहेब अने परिवार त्यां पण छे अने ए बाजू अने बीजा पण छे पटेल साहेब पण छे। केम छो, मजामां ने? આવી જ રીતે બેટફતી આગળ જાય તો સ્ટીવનેજ વેલિંગ્ટન સિટી હેટફિલ્ડ અને આજુબાજુમાં અનેક વિસ્તારોમાં, યા તો પછી કોઈ પણ દુનિયાના ખૂણામાં હોય તો ડેબ રેડિયો પર નહીં પણ અલેક્સા પર પણ સાંભળી શકો છો, યા ઇન્ટરનેટ દ્વારા www.diversefm.com ઉપર। યુરોપમાં હોય અને ખાસ કરીને પોર્ટુગલમાં હોય તો ઓબ્રિગાડો, હા હલો નમસ્તે ખરીબુની। આજ રીતે ગીતમાલા કાર્યક્રમના આપણે અનેક અટપટાઓ, ઘણા આપની વાતો અને આપણે ચટપટી બધી વાતો, અમુક ખબર નહીં લોગિન કર્યું હોય ના કર્યું હોય પણ સંદેશો મોકલતા રહેજો તો અમને પણ ખબર પડે ને। આજનું નવું અટપટું ઓખાણું આ પ્રમાણે છે, ખૂબ જ્ઞાન ધરાવું છું મુખથી ના હું બોલું છું, હે ખૂબ જ્ઞાન ધરાવું છું મુખથી ના હું બોલું છું, જે મુજને આદરથી જોતું, જે મુજને આદરથી જોતું એને સગળું આપું છું, જે મને આદરથી જોતું એને સગળું આપું છું। આ છે આજનું અટપટ ઓખાણું। સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756686863। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા। આવી જ રીતે એક બીજી પણ ફરમાઇશ બધી ચાલુ થઈ ગઈ છે અને સૌથી પહેલાં તો આવેલી છે નરેન્દ્રભાઈ વેલિંગ્ટન સિટીથી, અને એમ કહે છે કે આ બે અઠવાડિયાથી મેં રિક્વેસ્ટ કરેલી છે, કંઈ મળ્યું નથી, હજી સંભળાણું નથી, તો આ આપની રિક્વેસ્ટ

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. ગીત માલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે રાતના 8-10 કલાકે. આજનું અટપટો ખાણો જવાબ બનાવવા માંડ્યા છે ફટાફટ, અને ખૂબ જ્ઞાન ધરાવતું, ખૂબ જ્ઞાન ધરાવતું મુખથી ના હું બોલું, મુખથી ના હું બોલું. હા, ક્લુ એમ જ છે, જે મુજને આદરથી જોતું, જે મુજને આદરથી જોતું એને સઘળું આપું છું. ધન્યવાદ. જવાબ આવી ગયો છે, બરાબર છે. અચ્છા,

શ્રોતા મિત્રો, તો જવાબ પણ આપી દો, અને ખાસ કરીને યશજી તમારો જવાબ સાચો છે. પુસ્તક સાવ સહેલું હતું, સાવ જ સહેલું હતું. શ્રોતા મિત્રો, એક બીજું પણ અટપટ વખાણું આપી દઉં હું તમને ટૂંક સમયમાં. આપ સાંભળ્યા છો ગીત મારા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. તમે સાંભળો અને બીજાને સંભળાવો.

આપનો સાથ આપતા રહેજો, હે ને? અચ્છા શ્રોતા મિત્રો, હા, અટપટ ઓખાણાનું વાત કરતો હતો ને, તો એક જાનવર એવું ભોજન ધોઈને ખાય, એક જાનવર એવું ભોજન ધોઈને ખાય, એનું નામ કહો મને અને કયું જાનવર થાય. અને આ તો તરત જ આમ કહે ને, ફટાફટ આમ જવાબ આવી ગયા, અને ખાસ કરીને જવાબ આવી ગયો છે તરત જ રાઠોડ સાહેબ અહીંયા બેટ ફરતી. તમે આપ્યો છે કે જયું જઈએ આપ્યો છે, મારે પણ જાણવું પડશે, જરાક તપાસ કરવી પડે ને. આપનો જવાબ તદ્દન સાચો છે, રકુન. ધન્યવાદ. આવી જ રીતે આપના ચટપટા જવાબ આપતા રહેજો તો અમને પણ મજા આવે ને, અને હા, શ્રોતા મિત્રોને પણ મજા આવે, હે ને? અચ્છા, બીજું એક આપને શ્રોતા મિત્રો વાત કરી રહ્યો હતો કે હમણાં તારીખ 31મી મે ના સુમન કલ્યાણપુરનું દેહાંત થઈ ગયું હતું. પણ સુમન કલ્યાણપુરના જે એની આખી જે હિસ્ટ્રી છે એમાં તમે જોવા જાય તો અનેક જાતના ગીતો અને સંગીત એને ગાય તેમને તેઓએ ગાયેલા હતા. અને ખાસ કરીને ત્યાં શી વોઝ બોર્ન ઢાકા, કલકત્તા, બાંગ્લાદેશમાં બોર્ન થયા હતા. અને ત્યારબાદ પછી ત્યાં અહીંયા એના કરિયર પોતાની 1954માં અને એકદમ મુંબઈમાં તે બાંગ્લાદેશથી ઢાકાથી મુંબઈ આવ્યા ત્યાં સ્થાયી થયા, ત્યાં એમની જરાક ટ્રેનિંગ બરાબર લીધી, સંગીતની દુનિયામાં તેમણે ટ્રેનિંગ લીધી. અને એમનું અસલ નામ પહેલાં હતું સુમન હેમંડી, ત્યાંથી ત્યારબાદ સુમન કલ્યાણપુર તરીકે ઓળખાતા. અને 30 વર્ષથી ઉપર એમ કહે ને તો પણ તેઓએ અનેક ગીતો અને જુદી જુદી ભાષામાં, બંગાળી, મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડા, અંગિકા, ભોજપુરી, રાજસ્થાની, ઓડિયા અને પંજાબી. અને અને ઘણી વખત કોઈને એમ લાગે કે લતાજી પણ ગાઈ રહ્યા છે કે શું, પણ પછી કહો પડે કે સુમન કલ્યાણપુર. આજે આપણે થોડુંક એમની શ્રદ્ધાંજલિ માટે ખાસ કરીને થોડુંક એક ઝલક સાંભળી રહીએ. મારી પાસે થોડોક મેં કમ્પાઈલ કરેલા છે ગીતો, તો તે ગુજરાતીમાં વર્ષો જૂના છે પણ ખૂબ જ આનંદ માણીએ.

श्रोता मित्रों आप सम्रिया सुमन कल्याणपुरने અને તમે પણ વધારે ગુનગુનાતા રહો છો તે બદલ સાંભળીને તે પણ ખૂબ જ આનંદ પડ્યો. અચ્છા મીનાક્ષીજી, તમે તો પોતે સિંગર જ છો એટલે પછી નો ડાઉટ. શ્રોતા મિત્રો આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. ત્રીજું આજનું અટપટોકાણું, ફટાફટ બધા જવાબ આવવા માંડ્યા છે. બધા બદામ પાક ખાઈને જ આવ્યા લાગે છે. મને લાગે છે મારે પણ ક્યાંક ગોતવી પડશે ને, જડીબુટી કઈ છે. આ છે ત્રીજું આજનું અટપટોકાણું. અચ્છા પોર્ટુગીઝ ભાષામાં શું કે એને, ઓબ્રગાડો. હા ઓબ્રગાડો, કેમ છો બધા? અચ્છા આવી જ રીતે બધા આ છે ત્રીજું આજનું અટપટોકાણું. બધા પ્રાણીના શરીર પર વાળનું એક પડ હોય છે. બધા પ્રાણીના શરીરમાં પર વાળનું એક પડ હોય છે. એવું કયું જાનવર છે જેના શરીરે વાળના બે પડ હોય છે? વાળના બે પડ હોય છે. આ છે ત્રીજું આજનું અટપટોકાણું. અને વોટ્સએપ કરો 07568686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો, કારણ કે સમરૂ સાંજ સવેરે.

0: श्रोता मित्रों, आप सुन रहे हो गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे। रातना 8-10 कलाके धीरे धीरे बधी फरमाइशो पूरी करवानी कोशिश करीए छे। यश जी, जरा 2-5 મિનિટ આમ વાત જોઈ લો, જરા ચિંતા નહીં કરો, જરા રિલેક્સ થઈ જશો વધારે। આપનું ગીત આવી રહ્યું છે। અચ્છા, અટપટો વખાણું ત્રીજું આજનું કયું છે? બધા પ્રાણીના શરીર પર વાળનું એક પળ હોય છે, બરાબર? બધા પ્રાણીના શરીર પર વાળનું એક પળ હોય છે, એવું કયું જાનવર છે જેના શરીરે વાળના બે પળ હોય છે? બે। आप समरिया जो गीत माला, व्हाट्सएप नंबर छे 0756686863। एक अति सुंदर फरमाइश आवेली छे, तो सांभळे ले।
1: मीरा ने अपने आंसुओं से कन्हैया के पग पखारे, तो राधा अपने मन के मंदिर में उसका रूप संवारे।

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपने समाचार रजूआत करने पूरी कोशिश करी है। रात ना 8-10 कलाके अटपटो खाना नो जवाब तो एक आयो जो शू कहे है साचो है कि नहीं। આજનું ત્રીજું અટપટોખાણું આ પ્રમાણે છે। બધા પ્રાણીના શરીર પર વાળનું એક પળ હોય છે। બધાય પ્રાણીના શરીર પર વાળનું એક પળ હોય છે। એવું કયું જાનવર છે જેના શરીરે વાળના બે પળ હોય છે? હા, સાવ સહેલું છે। અચ્છા, સ્મિતાજીનો જવાબ આવ્યો છે રીંચ। નોટ બેડ, કેવું પડે એમ કે સારો એવો વિચાર છે, એમ કેવું પડે, નોટ બેડ એટ ઓલ, નોટ બેડ એટ ઓલ। અચ્છા અચ્છા, યુ ઓલમોસ્ટ ધેર। અચ્છા, બીજા પણ એવા જ એક જાનવર છે, અચ્છા એના જેવા કદાચ દેખાતા હોય કે નહીં મને નથી ખબર, પણ આ છે અટપટ ઓખાણો 0756868663। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા। અચ્છા પપ્પુભાઈ નમસ્તે, એમ કેમ છો ને, મજામાં? અચ્છા, હવે જે ફરમાઈશ આવેલી છે કે યશજી ક્યારના વાત જોવે છે, સાંભળો આરામથી।

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। अच्छा श्रोता मित्रों, अच्छा एक संदेश आवेलो छे, धीरे धीरे थी वांचजो पूरी कोशिश करूँ छे धीरे थी। बधा प्राणी ना शरीर, अच्छा अटपट ओखाणा नी वात करे छे। अच्छा, बधा प्राणी ना शरीर पर वाळनुं एक पड होय छे। बधा પ્રાણીના શરીર પર વાળનું એક પડ હોય છે, એવું કયું જાનવર છે જેના શરીરે વાળના બે પડ હોય છે? હા, અચ્છા, હું એ વિચાર કરું છું કયું હશે, આપને જવાબ ખબર હોય તો 0756868683 વોટ્સએપ કરો। અને હા, અને પપ્પુભાઈ, મને આશા છે કે આપ હેમ કેમ હશો અને બધા મજામાં છો। આપની ફરમાઈશ કરવી જ પડે ને,

0: श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजाती कार्यक्रम गीतमाला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीतमाला कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करिए छे रात ना 8 થી 10 કલાકે, અને પૂરી કોશિશ કરીએ છીએ કે તમારી ફરમાઇશો પણ એક પછી એક પૂરી કરીએ, ના થાય તો આવતા અઠવાડિયે પણ પૂરી કોશિશ કરશું પાછા। આજનું ત્રીજું અટપટો ખાણો આ પ્રમાણે છે। બધા પ્રાણીના શરીર પર વાળનું એક પળ હોય છે, એવું કયું જાનવર છે જેના શરીરે વાળમાં બે પળ હોય છે? અચ્છા, એક બીજો ભાઈ બીજા ત્રીજા પણ જવાબ આવ્યા છે। રીંછ હતો, કૂતરું છે, ના બધા ખોટા છે। પછી હા, એ જો કીધું એ બધા ખોટા છે। હા હશે તમારે, તમે પણ એ સાચો નથી જવાબ, ખોટો જવાબ છે। એવું આ દુનિયામાં આ એક જ પ્રાણી છે મને લાગે છે। ઓકે, આપ સાંભળ્યા છો ગીતમાલા, સમય પણ જાતો જાય છે તો બે ત્રણ ગીતો કોશિશ કરીએ છીએ જો થઈ શકે તો। આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। તમે સાંભળો અને બીજાને સંભળાવો।
1: ખાશે યાદ તારી મારી પીઠ ના

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे अपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे। आवता गुरुवारे फरी पाछा अपनी सेवा में जते जा सु त्या सुधी शुभरात्रि कहेरी आवजो। बाय बाय। एम केम रहो, सावधान रहो अने स्केमर्स थी दूर रहो। આવી જ રીતે આપનો સાથ અને સંગાત આપતા રહેજો। અટપટો ઓખાણો હવે આવતા અઠવાડિયે સાંભળશું હે ને, ત્યાર સુધી વિચાર કરી રાખજો। બધા પ્રાણીના શરીર પર વાળનું એક પળ હોય છે, એવું કયું જાનવર છે જેના શરીરે વાળના બે પળ હોય છે? શુભરાત્રી કહેરી।